0: આમચો રાન આમચો જીવના આજી એ કાર્યક્રમને મેં અસન બિલ્લને જવાન લેખા સંગ ગુડ બાત કરે છે જેમન કહે કે વન સંસાધન બચાતો કાજે ખૂબ કામ કરશો બલ્લેને ગ્રામ પંચાયતને બલ્લેને કસન આમી વંધનલે આર્થિક લાભ કરું શકું એચો જોન આય હું મનકે જ્ઞાન દેવન બાતી ઉન મનકે સરકાર બાટલે જોન હક અધિકાર આય વંધન કે બચાતો એ સબ કે જાગરૂકતા કરતું કાજ કામ કરશો એમનાથ શ્રી સંતુરામ મૌર્ય. તો સંતુરામ સબલે પહેલે એ સાંગ જશન કે એ જોન વંધન બચાતો બીતી જોન કામ આય બોલુવે બલ્લે તુમચો મૂર કેબલે કરલાસ કસન કરલાસ
1: એક સબલે આગે તો અમી મૂર દાદા કી 2018 જબ અમ એક કાંકેરને એક ટ્રેનિંગ હોલી ઉતાલા અમે ટ્રેનિંગ શીખું બારીલું તબ 2018 એ પ્રક્રિયા ચાલુ કરલું કે ના એક કસન કાનૂન બલાશે કે જોન કાનૂન ચો માધ્યમને ગાંવ ચો લોગ આપલો જલ જંગ